આપણને યાદ રાખવાનું હોય કે આપણને વૃક્ષારોપણ બી કરવું ચાહીજે. તો વૃક્ષ જકા હૈ એ મિટ્ટીનો કટાવ ભી રોક્યા કરે હે. ઓર બરસાત કે માયને દેખો ઉપજાઉ મિટ્ટી જકી હૈ પાણી કે સાથે બહેણ લાગ જાવે. તો અગર વૃક્ષ જકા હૈ એ મિટ્ટીને મતલબ પકડ બેંકી મજબૂત હોયા કરે તો મિટ્ટીને પકડ રાખે તો ભૂજલ કો ભી બચાવ કરે. તો કિતના જ્યાદા ફાયદા હૈ તો આપણ એ ફાયદા કો લાભ ક્યુ નહીં ઉઠા રહ્યા હા. તો સ્વાસ્થ્ય વાસ્તે ભી તો આપ દેખો કે વૃક્ષ જકા હૈ એ કિતના આપણને નિરોગા રાખે હૈ હે ના. આપણને ઓક્સિજન તો દેવી હૈ એ કે અલાવા દેખો બેના નીમ હૈ આવળો હૈ બેલ હૈ અર્જુને એ કે માયને ઔષધીય ગુણ હુએ જકા આપણને નિરોગા રાખે હૈ. ઓર ફલદાર પેડા સુભી દેખો આપણ આર્થિક લાભ ભી ઉઠા સકા હા હે ના. તો સબ ચીજ કા આપણને ફાયદા જદી મિલેલા જદ આપણ એ બરસાત કે મોસમ કે માયને વૃક્ષારોપણ કરાલા બેના. તો બહેના બાતા તો આપણે અહીં ચાલતી રહેલા. ફિલહાલ થાને લીયર ચાલા ગીતારી દુનિયા મેં ઉર સુણાવા ઓ પ્યારું સુ ગીત.